માતા કદ ગીતે ખોલે ખાડે ખાડે બોરુ ઓઠત દેનેવા સો મિલન ગીતે ગાયને કરાને જબ પ્યાર કી સે હોતા હૈ ચિત્રપટ લતા મંગેશકર.

ગીતે હઝરતુના ઇદ્દસમ સે હટા હાથરે પ્રદર્શને ઉને દોસ્તી ચિત્રપટે એટલે દોસ્તી કે અને હિતવત કમ યાળુ કમ નોન્સે ઉને ફ્યુમ સેક્સી લીપ દિસ ફિલ્મ દોસ્તી દસાઈસ ફ્રોન્ટશાફ્ટ ઇન ઇન દિસ કિનોસ થોલ મ્યુઝિક ઉન થોલ કે સિસ્ટર